0: કરવા માં આવ્યા છે કે આનાથી ઘણી મોટી દુર્ઘટના થઈ જાય, એટલે કિસાન ભાઈઓ સાર પૂરો લેવા દો, એની વિશેષ કરીને આપણે જંગલી જાનવર જંગલી જાનવરે એના દેખી બસીને આપણને કામ કરવું હોય. ખેતીની વાત કાર્યક્રમનો આ સમય પૂરો થઈ ગયો. આજે તો વાલજીભાઈને આજ્ઞા આલો, કાલે સોરા ઉપર ફ્રી નવી જાણકારીને હાથે આપણે મળંગા. એ આવજુ. રામ રામ. રામ રામ.
1: શ્રોતાઓ, અભી આપને સુના ખેતીની વાત કાર્યક્રમ. યે આકાશવાણી બાંસવાડા કા માહી ચેનલ હૈ. અપેશ લોક સંગીત જમીદાસ સાથીઓ કે સ્વર મેં.